0: कितना मुश्किल था कहना कि ये लता नहीं है।
1: हेलो सलाम परवीन जी। परवीन जी, पत्नी ने अपने पति से कहा, अजी सुनिए, मैं कह रही थी देखते देखते ही अपने शादी के 10 साल कैसे निकल गए पता ही नहीं चला। पति ने कहा, देखते देखते तो तुम्हारे लिए होंगे, मेरे लिए तो सुनते सुनते ये 10 साल निकले हैं। बहुत बहुत शुक्रिया, कल हम फिर सुनेंगे बेमिसाल। शुक्रिया परवीन जी।
0: देखते देखते तुम्हारे गुजरे होंगे, मेरे तो सुनते सुनते कान पक गए होंगे। अजय पाल बहुत अच्छे।
2: मुझे नहीं चाहिए हलवा पूरी थी का रुपया, मैं देवी नहीं बनूंगी।
3: ये कौन है जो देवी नहीं बनना चाहती, वो भी अष्टमी के दिन? चलिए जानेंगे इस नवरात्रि में आने वाले सैटरडे को इस कहानी में, जिसका टाइटल है लड़कियां, जिसे लिखा है हिंदी भाषा की सुप्रसिद्ध राइटर मृणाल पांडे ने। मुझसे यानी निधि दत्ता से मिलिए इस सैटरडे शाम 4 बजे मेरे शो एक कहानी में। और इस बार मेरी कहानियों की बस्ती में जमघट लगा है छोटी छोटी लड़कियों का।
4: Leo One Night Only R&B Brunch introduces the world musical sensation Sol and the Gang. Coming for the Leo One Night Only R&B Brunch event, happening 20th of October at Ulinzi Grounds. Buy your ticket for this once-in-a-lifetime event now. Visit ticketyaytu.com. Brought to you by Fenon and Radio Africa Group. Powered by Stanbic Bank.
5: Pay with your Stanbic World Elite credit card and enjoy exclusive cashback rewards, including 5% cashback on gold couple tickets and 10% cashback on platinum tickets.
6: The spicy spot on the Kenyan Premier Asian Mix.
7: Jai Mataji, Sri Ram Mandir, Nairobi Khate, 11mi thi 19mi October 2026 sudhi Navratri Mahotsav nu ayojan karvama aavyu che. Daroj bapore 2 thi 4 vagya sudhi Navratri satsang ane ratre 8 vagya thi garba ne dandiya. Apna local band RK band na sangeet sathe garba no anand maano. Aarti ratre 9:30 vagye thashe, tyar baad alpahar ni vyavastha che. Aavo parivar ane mit સાથે માતાજીના આશીર્વાદ લઈ નવરાત્રીના રંગમાં રંગાઈએ. વધુ માહિતી માટે સંપર્ક કરો 0796206292. જય માતાજી. હેલો નૈરોબી, તૈયાર છો ગરબે ઘૂમવા? શક્તિ ભક્તિ ગરબા અને રંગોની નવરાત્રી કેન્યા બ્રહ્મસભા લઈને આવી છે નવરાત્રી 2026 11-19 ઓક્ટોબર દરરોજ કેન્યા બ્રહ્મસભા હોલ 3rd પાર્કલેન્ડ્સ ખાતે. આરતી રાત્રે 8 વાગ્યે અને ગરબાની રમઝટ 8:30. શૈલેશ જાની અને શૈલેશ ખેતિયા સાથે માણો ભક્તિ ભર્યા પરંપરાગત ગરબા, જ્યાં નાના મોટા યુવાનો અને વડીલો બધાને મજા આવે, સાથે રિફ્રેશમેન્ટ અને રોજના ઇનામો. તો પરિવાર અને મિત્રો સાથે જરૂર આવજો. સૌનું હાર્દિક સ્વાગત છે. દાન આવકાર્ય છે. જય માતાજી.